0: ભાઈ ને બોનો, આપે ક્યારે વિચાર કર્યો હે કે જૈયા પેડ ની છાવ મેં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે, જેવી હવા મેં આપણે હાલ રહ ઈ ભી આપણા થકી કઈ આશ રાખે હે. હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી બલકી આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણી ને બચાડંગા ને આપણી ધરતી ને જીવન દાન આલંગા. હવે પ્રકૃતિ ને બચાવો, ભવિષ્ય ને હદારો. હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલ ને બદલાવ ની શરૂઆત હે. વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
1: દોસ્તો, અગર ચાહો તેજ દિમાગ ઓર સ્વસ્થ જીવન તો આયરન યુક્ત તત્વો સે ભરપૂર કરે ભોજન. ખૂન મે આયરન તત્વો કી કમી હોને પર એનિમિયા રોગ હો સકતા હે. જલ્દી થકાન હોના, શારીરિક કમજોરી, યાદદાશ્ત મે કમી, સાંસ ફૂલના, યે સભી એનિમિયા કે હી લક્ષણ હે. લક્ષણ મહેસૂસ હોને પર સાથીઓ, અપને નજદીકી રાજકીય સ્વાસ્થ્ય કેન્દ્ર મે એનિમિયા કી નિઃશુલ્ક જાંચ જરૂર કરવાએ. હિમોગ્લોબિન કા સ્તર 7 સે કમ હોના અતિ ગંભીર સ્થિતિ કો દર્શાતા હે. એસી સ્થિતિ મે ચિકિત્સક કો જરૂર દિખાએ ઓર ઉચિત ઉપચાર લે. વાગડ રેડિયો એવમ વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.

0: સાંભળો, ઘર થકી નીકળતે વખત કોઈ આપણો ઇંતજાર કરી રહ્યું હૈ, માં ની દુઆ, પિતા ની ઉમ્મીદ, નિસોરની મુસ્કાન
1: હોવે, એટલે ગાડી ધીરે ચલાવો, હેલ્મેટ પહેરો, સીટ બેલ્ટ લગાડો, એક નાની સી સાવધાની હેતી જિંદગી બચાડી લેગા,
0: સડક સુરક્ષા અપનાવો, કેમકે ઘેરે કોઈ આપણો ઇંતજાર કરી રહ્યું હૈ.
1: વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
0: અગર ચાહો તેજ દિમાગ મે સ્વસ્થ જીવન, તો આયરન થકી ભરપૂર તત્વનું કરો ભોજન.
1: હોવે, કેમકે ખૂનમે આયરન તત્વની કમી થકી એનિમિયા રોગ આપણને થઈ શકે.
0: જલ્દી થકાન થાવી, શારીરિક કમજોરી, યાદદાશ્ત મે કમી, શ્વાસ ફૂલવું, આ સબ એનિમિયાના લક્ષણ હૈ.
1: હોવે ભાઈ અને બોનુ, આ લક્ષણ આપણને દેખાય તો આપણને આપણા પાય વાળા રાજકીય સ્વાસ્થ્ય કેન્દ્ર માટે જઈને એનિમિયાની નિઃશુલ્ક જાંચ કરાવી જોઈએ.
0: આંગણવાડી કેન્દ્ર ને રાજકીય સ્વાસ્થ્ય કેન્દ્ર માટે એનિમિયા ઉપચારની ગોળીએ નિઃશુલ્ક મળે હૈ.
1: હોવે, એનિમિયા થકી બચવા બદલે આપણને ખવાના મે દાળ, પત્તેદાર સબ્જી, ગુડ, બાજરા, તિલ, લીંબુ ને સંતરા, ગોબી, તરબૂચ, આંવલા, ટમાટર નું સેવન કરવું જોઈએ.
0: હોવે, આ સબ સાવધાની રાખંગા ને આ સબ સબ્જી ને દાળ ખંગા તો એનિમિયા થકી બચી શકંગા.
1: વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
2: એવું કહેવાય, જઈ વેરે એક બૈરું મજબૂત બને હે, તઈ વેરે પૂરો પરિવાર મજબૂત બને હે.
0: પણ મજબૂતી ખાલી શબ્દ કહેવા થકી નથી આવતી, આવે હે અધિકાર થકી, સુરક્ષા થકી અને આપણે અસ્તિત્વની પહેચાન થકી.
2: જમીન પૈસા માટે બૈરાનું નામ એને હપનાનું પહેલું પગથિયું હે.
0: એને મળે હે આત્મવિશ્વાસ, રૂપિયાની સુરક્ષા અને આપણા ફેસલા ખુદ લેવાની તાકાત.
2: તો આવો બનો, આજે મળીને આવાજ ઉઠાવો. એટલે હંગરી સૂર્યે, હંગરી બુને, હંગરી માય આપણા હકને જમી માતે ગર્વ થકી ઉભી થઈ શકે.
0: બોનને અધિકાર, કેમ કે અધિકાર જ અસલી તાકત હૈ.
1: વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
3: આપ સભી સુન રહે હૈ આપકા અપના સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM. નમસ્કાર, આઓ ભાઈઓ ઔર બહેનો, સુનતે હૈ કાર્યક્રમ દાદી માં કી રસોઈ.
4: નમસ્કાર દોસ્તો, મેં હું આપ સભી કે સાથ આપકે અપને સાથી મનીષા પટેલ. આપ સભી સુન રહે હૈ આપકા અપના સામુદાયિક રેડિયો વાગ રેડિયો 90.8 FM. और आप सभी का स्वागत करती हूँ हमारे आज के कार्यक्रम दादी माँ की रसोई में. और हाजिर हो चुकी हूँ श्रोता साथियों कार्यक्रम दादी माँ की रसोई में एक नए व्यंजन विधि के साथ में. जैसा कि श्रोता साथियों आप सभी जानते हैं कि हमारी आपसे हर रविवार को मुलाकात होती है एक नए व्यंजन विधि के साथ में. तो आज भी एक ऐसी ही नए व्यंजन विधि को लेकर मैं कार्यक्रम दादी माँ की रसोई में हाजिर हुई हूँ. साथियों, आज के इस कार्यक्रम के माध्यम से जो व्यंजन विधि मैं आपको बताने वाली हूँ वो है बाजरे की राब. जी हाँ श्रोता साथियों, बाजरे की राब पारंपरिक रूप से बाजरे के आटे और छाछ या दही की मदद से बनाई जाती है. यह सरल, घरेलू और पेट भरने वाला पारंपरिक व्यंजन है. तो श्रोता साथियों, कार्यक्रम के माध्यम से इस व्यंजन विधि को बनाने के लिए क्या क्या सामग्री चाहिए होगी और इस व्यंजन विधि को बनाने के लिए कौन सी विधि हमें अपनानी है, ढेर सारी बातें जरूर होंगी. लेकिन जैसा कि कार्यक्रम की शुरुआत में गीत संगीत सुनना हमारे कार्यक्रम का दस्तूर है, तो उसी दस्तूर को निभाते हुए आइए श्रोता साथियों सुनते हैं कार्यक्रम का यह गीत. आप सभी बने रहिएगा कार्यक्रम दादी माँ की रसोई में आपके अपने साथी मनीषा पटेल के साथ में.

0: મારું નામ ગિલ્લી હે ને હું મુન્નીની મોટી બોન હું. એક દાડો સ્કૂલ થકી આવી તો દેખ્યું કે મુન્ની ઘણી રોઈ રહી હતી, તો હું સમજી કે પાણીની તર લાગી રહી હે. તો હું દોડીને બા કને ગઈ ને કીધું કે બાબા મુન્નીને તર લાગી હે તો એને પાણી પીવડાવ દે. બાએ હફતિંગ ના કહી દીધું ને મને કીધું કે 100 મહિના સુધી મુન્ની કેવલ એની માનું દૂધ જ પીએગા, ને અગર આપણે મુન્નીને કાંઈ ભી ખવડાવંગા તો એને દસ્ત લાગી જાગા. તો પછી બીજી વખત મુન્ની રોઈ તો મેં કાન મેં કહી દીધું કે 100 મહિના સુધી તને કેવલ માનું દૂધ જ પીવું હે.
1: સ્તનપાન વિકલ્પ નહીં સંકલ્પ હે. આપે ક્યારે વિચાર કર્યો હે કે જૈયા પેડની છાંવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે, ઝીણી હવામાં આપણે હાલ રહ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે. હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી બલકી આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણીને બચાડંગા ને આપણે ધરતીને જીવનદાન આલંગા. હવે પ્રકૃતિને બચાવો, ભવિષ્યને હદારો. હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે. વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: ભૂમિ આવંટન હો, દાખિલ ખારિજ હો યા રાજસ્વ વિભાગની પ્રક્રિયા, હર બોનાને મળે સહી જાણકારી, સહી માર્ગદર્શન ને બરાબરીનો અધિકાર. યાદ રાખો, જઈ બોન સશક્ત થાય યસ વિકાસનો સહી રાસ્તો નીકળે હે.
1: વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: એવો કહેવાય જૈવરે એક બૈરું મજબૂત બને હે તૈવરે પૂરો પરિવાર મજબૂત બને હે.
1: પણ મજબૂતી ખાલી શબ્દ કહેવા થકી નથી આવતી, આવે હે અધિકાર થકી, સુરક્ષા થકી અને આપણે અસ્તિત્વની પહેચાન થકી.
0: જમીન પૈસા માટે બૈરાનું નામ એને હપનાનું પહેલું પગથિયું હે.
1: એને મળે હે આત્મવિશ્વાસ, રૂપિયાની સુરક્ષા અને આપણા ફેસલા ખુદ લેવાની તાકાત.
0: તો આવો બનો આજે મળીને આવાજ ઉઠાવો, એટલે હંગરી સૂર્ય, હંગરી બુને, હંગરી માય આપણા હકની જમીન માટે ગર્વ થકી ઊભી થઈ શકે.
1: બોનને અધિકાર, કેમ કે અધિકાર જ અસલી તાકાત હે.
2: વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.